મારી જિંદગાણી ધૂળ મેં મિલા દી, અણપડ સું કરા દી મારી શાદી. સાદેડા પહેલારો જમાનો અલગ હો, પહેલડા મિનક તો અણપડ ની કેવટ લેવતા હા. પણ અબે આજરો જુગ ડિજિટલ જુગ હે, એણે જુગ રે માય અણપડા સારું કઠેઈ ઠોડની હે. આજરો જુગ સમાનતાર નારી સશક્તિકરણ રો જુગ હે.

સતેડા અંતરાલ રે પછે મનવાર કાર્યક્રમમાં એક વાર ભળે આપરો ઘણે માન સ્વાગત અભિનંદન. એફએમ સનસિટી માથે આપ સુન રહ્યા હો કાર્યક્રમ મનવાર ઓર મેં આપ સાગે હું આપરો શબ્દ સારથી સત્યેન્દ્ર ચારણ. અંતરાલ સુ પહેલા આપ સુનેહા ગીત જિંદરી લાઈના એડી હી કે બાળ તળે કર બાઈ રે તંબાકુ બાઈ રે ભંવરજી ને પાવણ ને મારો મન પીવર જાવણ ને. સાથે હુકા તંબાકુર એડા આધુનિક નુઆ નુઆ નશા જે કરોલા તો ઘરાળે તો છોડર પીવર જાવેલા ઈ જાવેલા. પછે રોટિયારા ફોડા પડેલા ઓર ગીત ગાવોલા કે તું પીવરીએ ચલી જાયગી મેં ડંડા લેકર આઉંગા. સાથેના પહેલોડો ટેમ અલગ હો જમાઈ માથેરા મોડ હોતા હા જે બે ખોટા કામ કરતા તોય પરોડતા હા પણ અબે જમાનો બદલ ગયો હે અબે જે થે સાસરે ડંડા લેર જાઉં રી સોચી લીની તો સાસરે આળા એડી જમારી દેવેલા કે કઈ દિના તાં.